0: માયડ ભાષા મન બસી હરદમ રાખું હેજ, લિખતા આય ન લાજડી બોલું બિન પરહેજ. તો માયડ ભાષા રીણ મીઠી બોલું સુહી મનવાર કરું સગળી શ્રોતામાં સગળી સખિયારો. મેં હું આપણે સાથે આપણી રેડિયો સખી શીતલ રાઠોડ, ઓર મારે સાથે આજ
1: મેં હું મંજુ ચારણ, ઓર સખિયા આપરો પસંદીદા કાર્યક્રમ ઘણગોડ લેર આપણે સામી દોનું સખિયા હાજર હા. તો આપને નિઝર કરાવો એક પ્યારું સુ ગીત.

તો રાજસ્થાન રી મરુભૂમિ માથે કઈ તરહરા ઉપયોગી પેડ પૌધા આપણે આઠે દેખણને મિલ્યા કરે હે ઓર ફોગ ઈ ધરતી રોસે સો મો ભી બાંઠ હે બાંઠ કહેવાય ઝાડકીને એ બાંઠરો

0: આજરે આપણે ગણગોર કાર્યક્રમમાં આપણી દૂર સખીયાહી આપણે સાથે મેં મંજુ ચારણ ઓર એક મારે સાથે શીતલ રાઠોડ ઓર જકા આપને ચોખા ચોખા ગીતડલા સુણાયા હૈ બા કન્સોલ માથે આંગળિયાં થિરકાતી થકી આપણી એક ઓર સખી સાક્ષી પરિહાર
1: HPT પર આપણે સાથે હા વિક્રમ સિંઘ ભાટી ઓર દિલીપ સિંઘ પરમાર કંટ્રોલ રૂમ સુ સાગે હા ગજેન્દ્ર સિંઘ રાઠોડ કાર્યક્રમ રી પ્રસ્તુતિ ઓર સંયોજન હો મનીષ સોલંકી રો તો એન્ડ્રે સાથે હી આપરી દોનો સખિયા ને દિરાઓ સીખ ચાલા
0: ચાલા
1: રામ
0: રામ
1: રામ
0: રામ.

0: રાજસ્થાની લોકગીતાર લોક ભજનારે ફરમાઈશી કાર્યક્રમ મેં આપરે સાથે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારે સાથે આપરા લિખ્યોડા કાગદ ઝાલાવાડ સું ઓ કાગદ આયો હે લિખણવાળા હે હર્ષિતા રામેશ્વર કાના સફલતા કપિલ મીનાક્ષી સત્યનારાયણ મનોહરભાઈ અર પ્રભુલાલ બાગરી
1: બધવાસિયા સું કૃષ્ણરામ સાંસી પપ્પુરામ સાંસી કમરારામ સાંસી અર વિનોદ સાંસી વ્યાસ કોલોની એરફોર્સ હું ચુન્ની દેવી મેઘવાલ બિંદુ મેઘવાલ કાર્તિક હિમાંશુ વિનોદ મેઘવાલ અર આણા ઘરાળા
0: સારણ નગર બાડમેર સું મહેરાજ સારણ હીરા સારણ હિતેશ રાજ નવપ્રીત સારણ અર આણા સાથે ઓ ઈમેલ આયો હે ગાઉં દુંદાડા સું ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા

0: ટાઈમ હિલો કર્યો એમને, હિલે હેન કે મને ઘરબાર છોડ્યા, અત્યાચાર જુલમ સહન કર્યા, તો આની હજી કો કે નહી શ્રીમન નારાયણ અગ્રવાલ સાહેબ ની કોઈ નહી ભૂલ શકે, કોટી કોટી નમન હે મન રેરા ભૂલ છડાવું ભલે
1: ભલે. દેવી પ્રસાદ રાય ચૌધરી જન્મ ઓડે 15 જૂન 1899 મે બેબી 20 સદી રે ભારત રે માનતા મૂર્તિકાર.
0: ઓ મૂર્તિ ચિત્રકાર. હમ બધા કે ભાઈ કે બે મહાપુરુષ હરી ભગવાન રી મૂર્તિયાન પ્રતિમા બનાવતા.
1: હા શહીદ સ્મારક પટના મે નહી બેરો ભારત છોડો આંદોલન શહીદ દર બે.
0: અરે ભાઈ ચિત્રા માંડ નાળા કઈ હે ચિત્રા માંડે આર કોઈ કે નહી ભાટેરી દુજી મૂર્તિયા બનાન બો કે નહી ભાઈ મિન ગાને પ્રેરણા મળે એડા કામ ઘણા બિરલા કરે તો આની હેજી કો ચૌધરી સાહેબ ને કોઈ નહી ભૂલ શકે. કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ભલે
1: ભલે. આજે દિન જમણ અન્ના હજારે સાહેબ.
0: અરે હા ભાઈ
1: લોકપાલ પુરુષ જોડાય કિશનલાલ રાવ હજારે નામ યર થો બે સમાજ સેવી અધિકાંશ લોક બેન અન્ના હજારે.
0: અરે હા ભાઈ કઈ પર પહેલા દિલ્હી મે હે જી કો કે નહી કે ગાંધોલન કર્યો
1: આંદોલન કર્યો આંદોલન અનસન
0: ટોપી લગાન ફિરતા બે દેખો કે લોગરી કે નહી કે નબજ સમજી ઓર બારે કારણ હે જી કો કે નહી ભાઈ લોક બદલાવ કર્યો
1: કઈ તરહ રે સમન પદ્મ ભૂષણ પદ્મ શ્રી ઇન્દ્રા પ્રિય દર્શન.
0: અરે તો ભાઈ ફોજી હા ને કામ કર્યો હાલી કે નહી કે ભાઈ આપડા કામ કરે તો ભગવાન એને હજત જ રાખે અને કોટી કોટી બધી હે ને ભલે
1: ભલે. તને ખેલ મે રુચિ હે?
0: અરે રુચિ હોયડી મે મથો ખેલ રી ને બની મેદરી કોઈ ભેજી કે બતા દે.
1: મન્ની કા બત્રા જન્મ ઓડે બે ટેનિસ રા ખેલાડી રેડા હે ઓર 2018 અનુસાર ભારતીય સર્વોચ્ચ વર્તે પ્રાપ્ત કરોડી મિલ ટેબલ ટેનિસ.
0: અરે ભાઈ મોટી આ હે આર ચુકમા કે નહી કે ભાઈ દેખો લવણ વાતે ખેલ કૂદ કરે તો ભગવાન હજત જ રાખે ને કોટી કોટી બધી હે. અરે હે જો ટુકમાં ઘણી લાયા
1: લાવે ઓર જા કે
0: લાતા રે. આ તો ભાઈ ભલે.
1: અબે ફો થોડા બતાઉં આ દિન ફો થોડા અપરે 15 જૂન ને શિવ દયાલ સાહેબ બે શિષ્ય ભક્ત કઈ ભક્તો સુ સન્માનિત હોડા બે પૂરણ ધની હુજુર સ્વામીજી મહારાજ નામ સુ જણા જાવે
0: આ ભક્તિ
1: સંતિ આધ્યાત્મિક ગુરુ.
0: આ હા ભાઈ દેખે ધર્મ મે સંત મહાત્મા ઓલિયા ફકીર વે તો મિનક ને છોકો કે નહી કે ભાઈ દેખે કે માર્ગ બતાવે.
1: મૂળ નામ તુલસીરામ થા.
0: અરે હા ભાઈ કે તુલસીરામ જી વો એજો કે ની નામ પદ પલટણા પડે કે ઈ વાત હે તો છોકો કામ કર્યો તો આની કોઈ નહી ભૂલ શકે અને કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવો. અર ભાઈ રાખી મે દેખે હે વાત ઠીક હી હે અર આજ તપતી ખાસી હે ને મૌસી હોગી કાળી બોલી મૌસ હે ઝેડરી તો આજ હમ થારે કહું અમલોળો કર.